વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, ભાદ્રપદ માસ, દિનાંક 3, શક સંવત 1948, તદનુસાર તારીખ 25 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં હું મનોજ રાણા આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં આજથી નવા 500 અત્યાધુનિક 112 જનરક્ષક વાહનો જોડાશે. પોરબંદર જિલ્લામાં ધોરીમાર્ગ ઉપર અડચણરૂપ અનઅધિકૃત દબાણો દૂર કરાયા. જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ મેગા પેટ્રોલિંગ હાથ ધરાયું. ડિગ્રી એન્જિનિયરિંગમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે આજે ઓફલાઇન રાઉન્ડ યોજાશે. વિરાસતથી વિકાસ 2026ના નામે યોજાનાર ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમીના મેળાની રાજકોટમાં તડામાર તૈયારીઓ. અને કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ. ભારતના 503 રન સામે શ્રીલંકાએ 8 રનમાં 2 વિકેટ ગુમાવી. સમાચાર વિગતવાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગુજરાત પોલીસને 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો સમર્પિત કરાશે. રાજ્યના નાગરિકોને ઝડપી સુરક્ષા અને સેવા માટે 112 જનરક્ષક પ્રોજેક્ટનું વિસ્તરણ કરી રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ 500 નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, સીએડી, કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટી 10 મિનિટ 49 સેકન્ડ થઈ ચૂક્યો છે. ડાયલ 112 અંતર્ગત પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમર

0: એમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન સામેલ કરવામાં આવ્યું છે. રાજકોટ સ્થિત વિશેષ અમલીકરણ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રના સહયોગથી પોરબંદર જિલ્લામાં અનધિકૃત દબાણો દૂર કરાયા છે, જેમાં નેશનલ હાઇવે રાઇટ ઓફ વેમાં આવેલા તમામ અનધિકૃત દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે. હાઇવેને અડીને આવેલી ખાનગી મિલકતો, હોટલ, પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો વગેરે દ્વારા બનાવવામાં આવેલા મંજૂરી વિનાના પ્રવેશ માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તેમજ માર્ગ સલામતી માટે જોખમી તમામ અનઅધિકૃત દબાણો કાયમી ધોરણે બંધ કરી દેવાયા છે. વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા, માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા તથા પોરબંદર જિલ્લામાં સુરક્ષિત, અવરોધ મુક્ત અને સુવ્યવસ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાળવવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા તમામ મિલકત ધારકોને હાઇવે પરથી પોતાના તમામ અનઅધિકૃત દબાણો, પ્રવેશ માર્ગો તથા અન્ય અવરોધો સ્વયં અને સ્વખર્ચે તાત્કાલિક દૂર કરી સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા પેટ્રોલિંગ કરી સઘન ચકાસણી હાથ ધરી હતી. દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે 614થી વધુ ખાલી પડેલી બેઠકો માટે આજે ઓફલાઇન રાઉન્ડ યોજાશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની મુદત આગામી 14 સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે પ્રવેશ સમિતિએ જુદી જુદી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી 614 બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓ ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ ઇચ્છતા હોય તે તમામ વિદ્યાર્થીઓને આજે સવારે 9 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીમાં મેરીટ પ્રમાણે જુદા જુદા સમયે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો નવીન બન્યો એને 13 વર્ષ થયા. જોકે કેટલીક કચેરીઓ હજુ સ્વતંત્ર રીતે અરવલ્લી જિલ્લામાં શરૂ થઈ નથી, જેને લઈ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચેલા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાએ જણાવ્યું કે આગામી 3 થી 4 મહિનામાં તમામ કચેરીઓ કાર્યરત થશે. વર્ષ 2013માં સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો છૂટો થયો હતો. ત્યારબાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સામાજિક વનીકરણ વિભાગ સહિતની કેટલીક કચેરીઓ હજુ અરવલ્લી જિલ્લામાં કાર્યરત થઈ નથી.
1: એક મંત્રી તરીકે મેં આ સરકારની અંદર જેટલી ઓફિસો આપણી જે અરવલ્લીની બાકી છે અને જે સાબરકાંઠામાં ચાલી રહી છે એના લગભગ 3-4 મહિનાની અંદર આ તમામ ઓફિસો આપણી અરવલ્લી જિલ્લામાં આવે એવા મેં પ્રયત્નો કર્યા છે અને ટૂંક સમયમાં તમામ ઓફિસો અહીંયા અરવલ્લી જિલ્લામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio ને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. રાજકોટ ખાતે યોજાતા ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમી મેળાના સત્તાવાર નામની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ લોકમેળાનું નામ વિરાસતથી વિકાસ 2026 રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા આ નામની જાહેરાત કરવામાં આવી છે. લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાના નામ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા હતા, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને 4,400 જેટલા સર્જનાત્મક સૂચનો પ્રાપ્ત થયા હતા. સૂચનો પૈકી આખરે વિરાસતથી વિકાસ 2026ને પસંદ કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટરે વધુ માહિતી આપી.
2: વિરાસતથી વિકાસ લોકમેળો 2026 ડિઝાસ્ટર કો ધ્યાન મેં રખતે હુએ મેલે કે લિયે 10 કરોડ કા પબ્લિક લાયબિલિટી કા ઇન્શ્યોરન્સ ઓર 2 કરોડ કા ઇવેન્ટ કેન્સિલેશન કા ઇન્શ્યોરન્સ હૈ વો લે લિયા ગયા હૈ. મેલે મેં ડિઝાસ્ટર કો પ્રાઇમ ઇમ્પોર્ટન્સ દેતે હુએ એક સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાયા ગયા હૈ, જિસમે સારે ડિપાર્ટમેન્ટ્સ કે ઓન ડ્યુટી ઓફિસર્સ ઓર એમ્પ્લોઇઝ જો હૈ વો રહેંગે. ક્રાઉડ કંટ્રોલ કે લિયે લોકમેલા મેં ડ્રોન દ્વારા AI બેસ્ડ સર્વેલન્સ સે ક્રાઉડ કંટ્રોલ હોગા.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 7800 દ્વારા

0: કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસકોલ આપી એસએમએસમાં મળેલી લીંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો પણ મોકલી શકે છે. 27 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રમતગમત વિકાસ, યુવા સશક્તિકરણ અને 2036 ઓલિમ્પિક્સ અંગે 1600 સ્થળોએથી 8 લાખથી વધુ યુવાનોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. મદદનીશ કાર્યક્રમ સલાહકાર ડોક્ટર કમલકુમાર કારે આ અંગે વધુ માહિતી આપી.
1: हर जिले में दो दो इंस्टीट्यूट आइडेंटिफाई हुए हैं. इसमें माननीय प्रधानमंत्री जी वर्चुअली सबको एड्रेस करेंगे. उनके एड्रेस के तुरंत बाद वहां पर युवा संवाद कार्यक्रम आयोजित होगा. युवा संवाद के दौरान स्पोर्ट्स इकोसिस्टम के बारे में, हमारे खेल की जो पिछले दशकों में जो हमारे वृद्धि हुई है उसके बारे में बातचीत होगी. हमारे कोचिंग फैसिलिटीज, हमारे इंफ्रास्ट्रक्चर, उसके बारे में भी बात होगी.
0: આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 31 તાલુકાઓમાં મધ્યમ વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યમાં ગઈકાલ સુધીમાં કુલ સરેરાશ 683.55 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદના 75.21% જેટલો છે. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝનમાં ગઈકાલ સુધીમાં કુલ 78.55 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યના છેલ્લા 3 વર્ષના સરેરાશ સામાન્ય વાવેતર વિસ્તાર 85.31 લાખ હેક્ટરની સામે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 78,55,131 હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે સામાન્ય વિસ્તારના 92.08% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના પર્વ રક્ષાબંધનને લઈ સુરતમાં એક સામાજિક સંસ્થા દ્વારા રાષ્ટ્રરક્ષા સૂત્ર અંતર્ગત 30,000થી વધુ રાખડીઓ દેશની સુરક્ષા અને સેવા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી છે. સંસ્થાની વ્યવસ્થાપન ટુકડીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા આ રાખડી બનાવવામાં આવી છે. રાખડી મોકલનાર એક બહેને પ્રતિક્રિયા આપી.
2: સાવલે અર્ચના, અમે બધાએ મળીને રાખડીઓ બનાવી છે. 30,000 કરતા વધારે રાખડીઓ બનાવી છે દેશના સૈનિકો માટે. અમારા સૈનિકો ભાઈઓ માટે અમે રાખડી મોકલાવીએ છીએ, એના જોડે લેટર મોકલાવીએ છીએ. રાખડીઓ સુરક્ષા કવચ તરીકે મોકલાવીએ છીએ, કેમ કે રાખડીનું સાચું મહત્વ તો ભાઈઓની રક્ષા કરવાનું જ હોય છે. જેઓ અમારી માટે રક્ષા કરે છે ત્યાં દેશની સરહદ પર બેસીને, એના માટે અમે રાખડીઓ મોકલાવીને એમનું સુરક્ષા કરવા માંગીએ છીએ.
0: મજબૂત સ્થિતિમાં છે. ધ્રુવ જુરેલ અને દેવદત્ત પડીકલની સદીઓની મદદથી ભારતે ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકા સામે 9 વિકેટે 503 રનનો દાવ પૂરો થયેલો જાહેર કર્યો, જેના જવાબમાં શ્રીલંકાએ 8 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ધ્રુવ જુરેલે અણનમ 115 રન અને દેવદત્ત પડીકલે 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં આજથી નવા 500 અત્યાધુનિક 112 જનરક્ષક વાહનો જોડાશે. પોરબંદર જિલ્લામાં ધોરીમાર્ગ પર અડચણરૂપ અનધિકૃત દબાણો દૂર કરાયા. જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ મેગા પેટ્રોલિંગ હાથ ધરાયું. ડિગ્રી એન્જિનિયરિંગમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાડી પડેલી બેઠકો માટે આજે ઓફલાઈન રાઉન્ડ યોજાશે. અને કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી રાજદ્વારી સેવાઓ સાથે જોડાયેલ યુવા અધિકારીઓને લોકો સાથે જોડાણ વધારવા હાકલ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા પડકારોનો સામનો કરવા એઆઈનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી કેનેડા અને અમેરિકાના પ્રવાસે. સરકારે ઘઉંના લોટ અને સંબંધિત ઉત્પાદનો પરના નિકાસ પ્રતિબંધો હટાવ્યા અને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં. આજે શ્રીલંકા પહેલો દાવ ફરી શરૂ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા રાજદ્વારીઓને તેમના પોસ્ટિંગના દેશોમાં મજબૂત પાયાના જોડાણો સ્થાપિત કરવા અને સ્થાનિક સમુદાયો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા હાકલ કરી છે. સેવાતીર્થ ખાતે 2025 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ અધિકારી તાલીમાર્થીઓને પરંપરાગત રાજદ્વારી વર્તુળોથી આગળ તેમના નેટવર્કને વિસ્તૃત કરવા અને લોકો સાથે જોડાણને વધુ ગાઢ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે યુવા રાજદ્વારીઓને ભારતની સભ્યતાની શક્તિઓને ટેકનોલોજી, નવીનતા અને અસરકારક સંદેશાવ્યવહાર સાથે જોડી ભારતના વૈશ્વિક જોડાણને વધુ મજબૂત બનાવવા પણ અપીલ કરી. પ્રધાનમંત્રીએ તાલીમાર્થી અધિકારીઓને વિશ્વ સાથે ભારતના આર્થિક જોડાણ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવા હાકલ કરી. તેમણે ભારતીય દૂતાવાસોની ડિજિટલ હાજરીને મજબૂત બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરી અટકાવવા માટે તમામ એજન્સીઓને મજબૂત પગલાં લેવા નિર્દેશ આપ્યો. ગઈકાલે નવી દિલ્હીમાં 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું શ્રી શાહે ઉદઘાટન કર્યું હતું. સાંભળી આ અંગે એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરી અટકાવવા માટે તમામ એજન્સીઓને મજબૂત પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. નવી દિલ્હીમાં 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદઘાટન કરતા શ્રી શાહે નિર્દેશ આપ્યો કે મલ્ટી એજન્સી સેન્ટર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીના એઆઈ આધારિત વિશ્લેષણનો ઉપયોગ વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ઘડવા માટે થવો જોઈએ. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે પરિષદના બીજા દિવસે વિવિધ વિષયો પર વધુ ચર્ચા હાથ ધરાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજથી કેનેડા અને અમેરિકાના પ્રવાસે જશે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દ્વિપક્ષીય આર્થિક અને નાણાકીય ભાગીદારીને મજબૂત બનાવવા, રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વહેંચાયેલા વૈશ્વિક આર્થિક પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ વધારવાનો રહેશે.

0: છે. ટોરન્ટોની તેમની મુલાકાત દરમિયાન શ્રીમતી સીતારમણ કેનેડાના નાણાં અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી ફ્રાન્કોઇસ ફિલિપ શેમ્પિન સાથે આર્થિક અને નાણાકીય સંવાદમાં ભાગ લેશે. આ સંવાદ બંને પક્ષોને મેક્રો ઇકોનોમિક વિકાસ, નાણાકીય ક્ષેત્રમાં સહયોગ, દ્વિપક્ષીય રોકાણની તકો અને વહેંચાયેલ આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવા માટે ઉભરતી પ્રાથમિકતાઓ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી હતી. શ્રી જોશીએ માહિતી આપી હતી કે ચર્ચામાં ખેલો ઇન્ડિયા ઝુંબેશનો પણ સમાવેશ થાય છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા, વિદ્યાર્થીઓની વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં રમતગમતની પ્રતિભાને ઉછેરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન નવીનીકૃત ડાક સેવા એપ અને ડાક મિત્ર એપ લોન્ચ કરી હતી. તેમણે 10 રાજ્યોમાં 14 પોસ્ટ ઓફિસ માટે નવીનીકૃત ઇમારતોનું ઉદઘાટન પણ કર્યું. શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ પહેલા ભારતીય ટપાલ વિભાગને વધુ આધુનિક, સુલભ અને નાગરિક કેન્દ્રિત બનાવવાની દિશામાં વધુ એક પગલું છે.
1: ડાક મિત્ર એપ હમારે ગ્રામીણ ડાક સેવકો કે લીએ તાકી જો સેવાએ ઉપભોક્તાઓં કો હમે દેના હો વો સુગમતા કે સાથ ઓર સુરક્ષિત વાતાવરણ મે હમ લોગ દે પાએ. પહેલે અનેક સેવાઓ કે લીએ અલગ અલગ સિસ્ટમ્સ કો ફોલો કરના પડતા, અબ સારે પ્રોસેસીસ કો એક હી એપ મે કેન્દ્રિત કર હમારે ઉપભોક્તાઓ કે લીએ સુગમતા દેને કે લીએ યે ગ્રામીણ ડાક સેવકો કે હાથો મે યે એપ દિયા ગયા હૈ.
0: સરકારે ઘઉંના લોટ અને સંબંધિત ઉત્પાદનો પરના નિકાસ પ્રતિબંધો હટાવી લીધા છે, જેનાથી લોટ, મેંદો, સૂજી અને અન્ય ઘઉં આધારિત ઉત્પાદનોની વિદેશમાં નિકાસનો માર્ગ મોકળો થયો છે. વિદેશ વેપાર મહાનિદેશાલય દ્વારા જાહેર કરાયેલ એક જાહેરનામા મુજબ સરકારે તાત્કાલિક અસરથી ઘઉંના લોટ અને સંબંધિત ઉત્પાદનો માટેની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે. ડિરેક્ટરેટ જનરલ દ્વારા જારી કરાયેલ જાહેરનામામાં સરકારે ઘઉં અને દુરમ ઘઉંની ચોક્કસ શ્રેણીઓની નિકાસને પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તમામ 170 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે. ભાજપના મહાસચિવ BL સંતોષી પટિયાલામાં જણાવ્યું હતું કે પંજાબ પરિવર્તન માટે તૈયાર છે અને પાર્ટી ચૂંટણી જીતી રાજ્યમાં સરકાર બનાવશે. શ્રી સંતોષ પંજાબના 2 દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાતનો હેતુ પાર્ટીના સંગઠનાત્મક કાર્યની સમીક્ષા કરવાનો અને ચૂંટણીલક્ષી રાજ્યમાં પાયાના સ્તરે સંકલન અને તૈયારીઓને મજબૂત બનાવવાનો છે. પશ્ચિમ બંગાળ સરકાર કટોકટીનો સામનો કરવા માટે અગ્નિવીરોની ભરતી કરી એક નવી આપત્તિ પ્રતિભાવ દળ અર્જુન વાહિનીની રચના કરી રહી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે આ દળ સપ્ટેમ્બરમાં કામગીરી શરૂ કરશે. સૈનિક બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 200 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 100 કોલકાતામાં, 50 પહાડી વિસ્તારોમાં, 50 સમુદ્રમાં તૈનાત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ આપી SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેન્સેટે જણાવ્યું હતું કે નવા પ્રતિબંધોનો હેતુ ઇરાન માટે આવકના તમામ સંભવિત સ્ત્રોતો બંધ કરવાનો છે. શ્રી બેન્સેટે જણાવ્યું હતું કે અમેરિકાના વલણ અંગે કોઈ અસ્પષ્ટતા હોવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે જે લોકો ઇરાન સાથે કોઈપણ આર્થિક સંબંધો જાળવી રાખશે તેમને અમેરિકાની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ ચેતવણી પર પ્રતિક્રિયા આપતા ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિફાકે જણાવ્યું હતું કે ઇરાનના વેપાર ભાગીદારોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ ટિપ્પણીઓને કોઈ મહત્વ આપતા નથી. છત્તીસગઢના સુકમા જિલ્લાના બિજી વિસ્તારમાં માઓવાદીઓના ઠેકાણાઓમાંથી સુરક્ષાદળોએ મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આત્મસમર્પણ કરેલા માઓવાદીઓ પાસેથી મળેલી માહિતીને આધારે જિલ્લા સુરક્ષાદળ, જિલ્લા રિઝર્વ ગાર્ડ અને બસ્તર લશ્કરે ગઈકાલે મંડળ

0: પાદર અને મુનુરકોંડાના જંગલ વિસ્તારોમાં સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. કોલંબો ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. ધ્રુવ જુરેલ અને દેવદત્ત પડીકલની સતીઓની મદદથી ભારતે કોલંબો ટેસ્ટના વરસાદથી પ્રભાવિત બીજા દિવસે યજમાન શ્રીલંકા સામે 9 વિકેટે 503 રનનો દાવ પૂરો કરેલો જાહેર કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાએ 8 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અગાઉ ધ્રુવ જુરેલે અણનમ 115 રન બનાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. દેવદત્ત પડીકલે 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત શ્રેણીમાં પહેલાથી જ 1-0થી આગળ છે. આજે શ્રીલંકા ભારતના 9 વિકેટે 503 રનના જવાબમાં 2 વિકેટે 8 રનથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોમાં ડુંગળીના વધેલા ભાવ અંગેના સમાચારોને મુખ્ય મથાળામાં લેવાયા છે. ગુજરાત સમાચાર લખે છે, ગરીબોને પડ્યા પર પાટું, ખાંડ બાદ ડુંગળી મોંઘી દાઢ. સંદેશની હેડલાઇન છે, ખાંડની મીઠાશ ઘટી, ડુંગળીએ પણ રડાવ્યા. નવ ગુજરાત સમય લખે છે, પેટ્રોલ, ગેસ અને ખાંડ પછી ડુંગળી પણ રડાવશે. આ સાથે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, દિલ્હી એનસીઆરમાં જનજીવન ખોરવાયું, H-1 વિઝાની ફી $1,00,000થી વધુ કરવાનો પ્રસ્તાવ, ઇરાનનો રિયાલ $1 સામે 20 લાખના રેકોર્ડ નીચલા સ્તરે, કાશ્મીરી પંડિતોને આતંકીઓની ધમકી જેવા વિવિધ સમાચારોનો પણ મુખ્ય પાના પર સમાવેશ કરાયો છે. સ્થાનિક સમાચારોમાં હાઇકોર્ટે જામીન ફગાવતા ચેતર વસાવા ધારાસભ્ય પદ ગુમાવશે. ગુજરાતમાં રિક્ષા ટેક્સી ચાલકો માટે ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની માંગ, ડાયલ 112 ઇમરજન્સી સેવાઓ હવે એક જ પ્લેટફોર્મ પર, જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ રાજદ્વારી સેવાઓ સાથે જોડાયેલ યુવા અધિકારીઓને લોકો સાથે જોડાણ વધારવા હાકલ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા પડકારોનો સામનો કરવા એઆઈનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજથી કેનેડા અને અમેરિકાના પ્રવાસે. સરકારે ઘઉંના લોટ અને સંબંધિત ઉત્પાદનો પરના નિકાસ પ્રતિબંધો હટાવ્યા અને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. હવે સાંભળશો એક ગીત જે લેવામાં આવ્યું છે ફિલ્મ હૈસિયતમાંથી. ઇન્દિવરની ગીત રચનાને સંગીત આપ્યું છે બપ્પી લહેરીએ.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 અને 5 સેકન્ડ્સ થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
1: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
4: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: चित्रलोक कार्यक्रम के बाकी गाने इस अंतराल के बाद।
1: आ भागना प्रायोजक हता एम के फर्निचर, 5 माळनो भव्य शोरूम, प्रतापनगर ब्रिज पासे, वडोदरा।
2: दोस्तों 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारतीनू वडोदरा केंद्र, सारा गणदेवीकर ज्वेलर्स टाइम। અત્યારે સવારના 9:20 થઈ છે। શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોક આ ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
5: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
6: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
8: પૂજા પ્લસ,
9: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
10: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
9: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: जाने तू या जाने ना, इस फिल्म से आप सुन रहे थे ये गाना बेनी दयाल और साथियों की आवाजों में, अब्बास टायरवाला के बोल, एआर रहमान का संगीत। चित्रलोक कार्यक्रम के बाकी गाने सुनिए इस अंतराल के बाद।
1: कार्यक्रम ना आ भागना प्रायोजक हता अशोका द ग्रेट। महासेलमा ब्रांडेड रेडीमेड मेन्सवेर अने सूज खरीदो अकल्पनीय डिस्काउंट साथे।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
5: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
6: હાઈ ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
7: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે।
8: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, આરબીઆઈ કહે છે
9: જાણકાર બનો, સતર્ક રહો।
10: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

0: इसी गीत के साथ आज का चित्रलोक कार्यक्रम संपन्न होता है। दीजिए सुदक्षिणा को इजाजत।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ
2: અને ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા
0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ
3: પૂજા પ્લસ રાવપુરા વડોદરા

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.

0: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. કાર્યક્રમ હેલો વિવિધ ભારતી સાંભળશો બસ થોડી જ વારમાં, જે પ્રસ્તુત કરશે જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 9825027525.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો.
1: નમસ્કાર. નમસ્કાર.
0: નમસ્કાર.
1: કેસે હો?
0: બસ એકદમ બઢિયા.
1: મન્નુભાઈ મોટર ચાલી પોમ પોમ પોમ.
0: કહાં તક પહોંચી?
1: બસ વીસ ભારતી તક. ખબર નહીં, તો બહુ જલ્દી લગ ગયા યાર. ભગવાન ખુશ હો ગયા.
0: ખુશ હો ગયે ને? હમ ભી ખુશ હો ગયે કે મન્નુભાઈ કે મોટર આઈ.
1: મોટર ચલી ચલી વીસ ભારતી તક ચલી.
0: હમ તો સ્ટુડિયો સે બહાર નીકળ ગયે આપકી મોટર દેખને કે લિયે.
1: અરે બહુ સ્ટુડિયો મેં બેઠે આપ બહાર નિકલ ગયે. મેરા ફોટો સ્ટુડિયો હે.
0: અચ્છા.
1: હા, આપ સબકે પ્યારે પ્યારે ફોટો નિકાલતા હું શોપ પે.
0: બહુત બઢિયા.
1: હા
0: તો મનુભાઈ, યે કામ આપ કબ સે કર રહે?
1: 30 ઇયર્સ હુએ, 30 સાલ સે.
0: અચ્છા, તો 30 સાલ મેં કિતના બદલાવ દેખા આપને યે ફોટોગ્રાફી કે કામકાજ મેં.
1: ડાઉન દેખા. અભી તો સબ એઆઈ ઓર યે સબ આ ગયા હે ને, યાને સબ તો ઘર બેઠે કામ હો જાતા હે. બહુત ઇઝી. અભી ખાલી પાસપોર્ટ ફૂટે હે ને, વોહી નિકાલતે હે.
0: હા,
1: કામ હૈ. બાકી તો જો પહેલે ધીરે ધીરે બઢ રહા થા, અભી ધીરે ધીરે કમ હો રહા હૈ.
0: હા નહીં, પહેલે તો વો સબ રોલ આતે થે, રોલ વાલે કેમેરે આતે થે.
1: હા હા હા હા હા.
0: તો વો સબ તો નિકલ ગયા, ડિજિટાઇઝ સબ હો ગયા હૈ. નહીં
1: હો ગયા હૈ. પહેલે તો લોગ એન્જોયમેન્ટ કે લિયે રાહ દેખતે થે, 5 દિન કે બાદ ફોટો આયેંગે દેખુંગા. અભી ઓન ધ મોમેન્ટ દેખ લેતે હૈ, ફિર આગે એન્જોયમેન્ટ દૂસરી ઢૂંઢને કે લિયે દોડતે હૈ.
0: સહી બાત.
1: અભી મેરે યાર દોસ્ત હૈ ત્રિલોક ભાઈ, પરેશ ભાઈ, રાજ ભાઈ, યોગેશ ભાઈ, ગોવિંદ ભાઈ, લાલા ભાઈ, વિજય ભાઈ, સબ આપકો પ્યાર ભરા નમસ્કાર બોલા હૈ, યાદ કર રહે હૈ.
0: હમારા ભી સબકો પ્યાર ભરા નમસ્કાર બોલના ઉન સબકો. ઓર બતા દીજીએ આપકો કોન સા ગાના સુનવાય.

0: હેલો જલ્દેશભાઈ.
1: બોલો બોલો જતીનભાઈ,
0: હાઉ આર યુ માય ડિયર?
1: બસ એકદમ ફાઇન, તમે કેમ છો?
0: આજ હે મંઝિલ, તુમ હો મેરે દિલ કી ધડકન, તુમ બિન લાગે ના મન, તુમ કોઈ ઢૂંઢા કરસે હર પલ મેરે દો નયન. બહોત હી બઢિયા ગાના.
1: જતીન ભાઈ, આપ કરતે ક્યા થે?
0: દુકાન હૈ ભૈયા ડિસ્પોઝેબલ કી.
1: અચ્છા.
0: ઓર જો લોગ વૈસે તો મેં કમાલ કરને કા હી કામ કરતા હું.
1: ક્યા કામ કરતા?
0: જ્યાદાતર કુછ કામ નહીં કરતા હું, મેં બચ્ચે સંભાલતે હૈ સર.
1: અચ્છા. વો તો
0: મેં તો શનિવાર સે સોમવાર કી રાહ દેખતા રહેતા હું, ઓર આપ લોગો સે બાત કરને કી રાહ દેખતા હું. એક આધ ગાના ગુનગુલાતે હૈ આપકો સુના દેતે હૈ. ઓર બોલો જલ્પેશ ભાઈ,
1: ડિસ્પોઝેબલ કા કામ કરતે હૈ તો અભી તો યે સબ પેપર ડિશ વગેરે ચલતી હૈ ક્યા? કે અભી સુગર કા જો આતા હૈ ડિશ, વો કેલે કી આતી હૈ, વો શુરુ હુઈ હૈ.
0: ઇસ્તેમાલ જ્યાદા કરતે હૈ. ફેમિલી ફંક્શન મેં હોતા હૈ, 10-20 આદમી હોતે હૈ, 10 આદમી તો ભી ઉનકો ઘર મેં શાયદ 20 હોતે સે ભી વો કામ કરના પડતા હૈ ધોને કા, વો અવોઇડ કરતે હૈ અભી લોગ.
1: લોગ જ્યાદા ક્યા કોન સી ડિશ લેકે જાતે હૈ, કેલે કી, સુગર કી, યા ફિર
0: સુગર કેન વાલી જ્યાદા દિખતી હૈ?
1: હા, સુગર કેન વાલી જ્યાદા દિખતી હૈ.
0: આપ કેલે વાલી બોલતે હૈ, વો સુપારી કે પાન કી આતી હૈ, વો થોડા કોસ્ટલી જ્યાદા હોતી હૈ.
1: અચ્છા.
0: ઓર ઉસમે ક્યા નેચરલ પ્રોસેસ સે બનતી હૈ ના, તો અંદર ફંગસ લગ જાતી હૈ.
1: અચ્છા.
0: તો દુકાનદાર ભી અવોઇડ કરતા હૈ ઉસકો રખને કા.
1: અચ્છા. તો
0: ફંગસ રખા હુઆ કસ્ટમર તો એક્સેપ્ટ કરેગા નહીં.
1: તો મિલતે જતીન ભાઈ, ઓર આપકી પસંદ કા ગાના આપકો સુનવાતે હૈ.
0: થેન્ક યુ સર, જલ્દી થેન્ક યુ.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
0: હેલો,
2: નમસ્કાર.
0: નમસ્કાર, કોણ વાત કરો છો?
2: કનુભાઈ બોલું, ડભોઈથી કનુભાઈ.
0: બોલો બોલો કનુભાઈ, કેમ છો?
2: નમસ્કાર સાહેબ.
0: નમસ્કાર. આપણી તો,
2: હા,
0: જલ્પેશ વાત કરું છું. કનુભાઈ, આપણી તો ઘણી બધી વાર વાત થઈ ગઈ. નઈ, તમે તલાટીમાં હતા?
2: હા, તલાટીમાં હતો.
0: બરાબર છે.
2: મને હમણાં આંખે દેખાતું નહીં 10,000 વર્ષથી.
0: હા, એ તમે વાત કરી હતી.
2: હા, પડદા ઉપર લોહી આવી ગયું.
0: બરાબર.
2: વિશ્વાસ પિક્ચર નું સંભળાવી દેજો.
0: કયું ગીત સંભળાવીએ?
2: ગીત તો ખબર નહીં, સારું સંભળાવી દેજો.
0: ચોક્કસ.
2: હવે નામ બોલી દઉં. અને ડભોઈથી કાંતિ કાકા, ભારતીબેન, કનુભાઈ, પછી વડોદરાથી માજલપુરથી ભરતભાઈ મારું, ગ્રામ્ય ઉદ્યોગમાંથી પટેલ સાહેબ અને મહેશભાઈ વસાવા ડભોઈથી.
0: બરાબર છે. તો કનુભાઈ, તમે બધા જે સાથે બેસીને રેડિયો સાંભળો છો એવું કહેતા હતા, તો આ ફોન લગાવો છો ત્યારે બધા નથી સાથે બેસતા?
2: ના, બેસીએ છે, પણ આ થોડો વરસાદ પડ્યો, હું હરી અંદર આવ્યો. હું અંદર બેહું છું ને તો ફોન લાગી જાય, બાર નતો લાગતો. આ ઘરની અંદર હાલ સોફા ઉપર આવીને બેઠો, 5 મિનિટ થઈ અને લાગી ગયો.
0: વાહ, તો હવે તમારે કાયમ સોફા પર બેસીને જ લગાવવાનો ફોન?
2: મને એવું વિચાર આવ્યો કે બાર લાગ્યો નહીં, 1/2 કલાક થઈ ગયો, તો બોલાય ને અંદર જઈને લગાવું.
0: બરાબર છે. હવે આ સોફો સાચવી રાખજો કનુભાઈ, કાઢતા ના. હા, બસ બસ, તો આ લાંબો સમય ચાલશે ને, તમારો લાંબો સમય ફોન આવ્યા જ કરશે.
2: ના, આવ્યા જ કરે. હું પેલા ઘેર રહેતો ને, બીજે કહેતા ને, પેલા કિરણ છે કે તમારો કેમ લાગી જાય? હું બાર ઓટલા ઉપર બેહું છું ને, તેથી મને લાગે કોન્ટેક્ટ જલ્દી પકડી જતો લાગે.
0: બરાબર.
2: પછી વિચાર્યું કે 1-2 મહિને કરવો ફોન, બીજા નંબર લાગે ને.
0: હા, બરાબર છે.
2: બરોબર ને સાહેબ?
0: સાચી વાત છે. સારું, કનુભાઈ મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. આવજો.
2: આવજો.

0: હેલો યુદ્ધભારતી.
1: જ્યોતિબેન ગવારી
0: જ્યોતિબેન,
1: સહેજ પાગળ છું.
0: જ્યોતિબેન આપણે પહેલા વાત થઈ હતી નઈ?
1: હા, બે વખત તમારી જોડે વાત થઈ ગઈ.
0: હા,
1: અને સાહેબ જોડે વધારે વાત થઈ, કેટલી વખત થઈ છે વાત?
0: હા, વચ્ચે તમારા
1: બે વખત પહેલા થઈ છે મારી વાત.
0: તમારા વચ્ચે કઈક નણંદ આવ્યા હતા તારે વાત થઈ હતી?
1: હા, એક વખત ત્યારે વાત થઈ હતી.
0: યાદ આવી ગયું મને.
1: મારો બાબો છે ને, બેબી ના મેરેજ થઈ ગયા. એ વૈકુંઠ માં વાઘોડિયા રોડ રહે છે.
0: અચ્છા.
1: અને બાબો મેનેજર છે.
0: બરાબર. તો
1: 2076 માં.
0: હા,
1: મારો બાબો છે.
0: બરાબર છે. તો જ્યોતિબેન કયું ગીત સંભળાવી તમને આ વખતે?
1: બસ આવતા મહિને મારા બેબી ના બાબા નો બર્થડે છે, એટલે બર્થડે નું ગીત સંભળાવવાનું છે.
0: બર્થડે નું ગીત તો સંભળાવીશું, પણ તમારે બર્થડે જતી રહેશે પછી ગીત આવશે.
1: હજુ આવતા મહિને 26 તારીખે બર્થડે છે.
0: બરાબર છે, પણ આવતા મહિનાની 26 તારીખે કાર્યક્રમ છે. કાર્યક્રમ તમને આવે પણ ખરો ને ન પણ આવે?
1: ના પણ હા, કઈ વાંધો નઈ. આ તો બર્થડે હવે આવે છે ને, એટલે
0: બરાબર છે.
1: કીધું લાગ્યો કોશિશ કરવા બેસી, એવું લાગે તો સારું છે. કીધું
0: બરાબર.

0: સોંગ આપી દેજો એવું, એટલું
1: બરાબર છે. સારું, તો જ્યોતિબેન શું કરો છો પછી તમે બીજું?
0: બસ સારું, સ્વાઈપ જ છું. ઘરમાં બધું કામ કરવાનું, રસોઈ બનાવવાનું, ભગવાન નું વાંચવાનું બધું બહુ ગમે છે. વખતે હું તમને કીધું હતું, સુંદરકાંડ, શિવલીલામૃત એ બધું બધું વાંચું છું.
1: બરાબર,
0: વાંચવાનું બહુ શોખ છે. અત્યારે બધું લઈ જ બેસી છું, ક્યારે બધું ફોન
1: લગાડું,
0: લાગી જાય તો ઠીક ગયો, પછી 11 વાગે આપડે પાછું ચાલુ કરી દઈશું વાંચવાનું.
1: બરાબર,
0: તેના માટે ક્યારની ફોન ની કોશિશ કરતી હતી, એ બધું ફોન લાગી જાય તો બહુ સારું કીધું મારું આજે.
1: બરાબર,
0: વચ્ચે એકાદ મહિના 2-3 વખત મારો ફોન લાગ્યો નહીં, અને પછી 2-3 એક ગયા, 2 સોમવાર થી બહાર ગયા હતા અમે લોકો.
1: બરાબર,
0: એટલે કઈ છે વાત નહીં થઈ, એટલે હું તો આવજે તો ઘરમાં છું, એટલે બેસી જ જાય ફોન લઈને, લાગી જાય તો સારું કીધું. ત્યારથી હું કોશિશ કરતી હતી.
1: વાંચન નો જે શોખ છે ને એ બહુ સરસ છે.
0: સુંદરકાંડ કરતા દિવેટો કરવાની બહુ શોખ છે.
1: અચ્છા,
0: આખું સુંદરકાંડ મોડે બોલું ને, એટલે પછી બોલતા બોલતા પછી દિવેટો કરું, એટલે કેટલી બધી દિવેટો સરસ થઈ જાય, તો ભગવાન નું એ બી કામ થાય, વાંચનથી થાય ભગવાન નું.
1: બરાબર છે,
0: એટલે મને એનો બહુ શોખ છે દિવેટો કરવાનો.
1: વાહ વાહ, બહુ સરસ.
0: ઘરમાં દિવેટો ભગવાન ને કામ આવે ને, આપણું ભગવાન નું વાંચવાનું બી થઈ જાય એના જોડે જોડે.
1: બરાબર છે,
0: એટલે એજ વસ્તુ બહુ સારી લાગે છે કે ઘરમાં આપણે સવારે સવારે બધું વાંચવાનું, 5 વાગે સવારે ઉઠું, નાઈ ધોઈને વાંચવા થોડું બેસી જવું, પછી પાણી આવે, બાબાનો નાસ્તો બેસતો કરવો હોય, એટલે પછી એનો 1-2 કલાક એવા જતા રહી.
1: બરાબર,
0: પાછું હમણાં 11 વાગે બેસું વાંચવા, તો 1-2 વાગે ઉઠું, પછી જમવું કરું.
1: બરાબર,
0: બધું થાય.
1: બરાબર,
0: જેટલું થાય એટલું દિવસમાં વાંચવાનું થાય, અને મારા ભાઈ એવું બધું ભગવાન નું બહુ જેટલો ટાઈમ મળે એટલું ભગવાન નું કરવાનું, બસ આ એક જ નિયમ.
1: વાહ વાહ, બહુ સરસ નિયમ છે તમારો.
0: અને સાંજે પછી સરસ મસ્ત મજાનું કઈ સારું કઈ આઈટમ બનાવવાની, બાબાને ખવડાવવાની, અમે 2 જણા જમીએ પછી.
1: વાહ, કેટલું સરસ કામ.
0: એટલે મને એનો બહુ શોખ છે કે એને કઈ ગરમ ગરમ કરીને ખવડાવું, એનું બહુ મને બહુ શોખ છે. કઈ બી સારું બનાવું એના માટે રોજે સાંજે.
1: બરાબર છે. તો જ્યોતિબેન તમારા હસબન્ડ શું કરતા હતા?
0: એ હાલોલ નોકરી કરતા હતા, એક કંપનીમાં, સારી કંપનીમાં, એ પણ જોબ ઉપર એન્જિનિયર હતા એ પણ.
1: બરાબર છે.
0: આપણે બાબા જોડે
1: બરાબર
0: એ જગ્યાએ યાદ સાજી થઈ જાય કે અહીંયા અમે લોકો આયા પછી એને તરત કહું છું, પપ્પા જોડે હું અહીંયા આવી હતી, પપ્પા આવું બોલતા હતા, આવું બોલ્યો તો પપ્પા બી આવું જ બોલતા હતા, આવું બધું એકદમ એક સેકન્ડ માટે આમ યાદ આવી જાય, તાજી થઈ જાય પછી.
1: બસ બસ, એટલે
0: પછી મમ્મી હું છું ને, પણ જગ્યા છે મને, તું તને સાચું છું ને.
1: બરાબર છે,
0: પણ મન હલકું નહીં કરવાનું, એવું કરીને આપણે સમજાવીએ પછી.
1: બરાબર છે. પણ જ્યોતિબેન મારે એવું પૂછવું છે તમને કે તમારા હસબન્ડ નો કોઈક એક એવો ગુણ કે જે તમને હંમેશા યાદ રહી ગયો કે આ બહુ જ બેસ્ટ એમનો ગુણ હતો?
0: ભગવાન નો ગુણ જ, અમારા ઘેર માતાજી છે ને, એટલે દર સોમવારે રાતે સાંજે નોકરી પરથી કંપની માંથી આવે ને, બસ માંથી ઉતરે ને કંપની માં, તો આવતી વખતે બસ માંથી ઉતર્યા છે તરત મને ફોન કરે, દર સોમવારે શું ખાવાનું છે, લીંબુ ફૂલ હાર ને દહી, બસ આવું બધું પૂછે. એટલે સોમવાર સાંજે એ વસ્તુ ની યાદ વધારે આવે મને. એટલે આ રહી રહીને ગમે તે કેટલી એવી વાતો છે, યાદો છે કે જે માણસ ને આપણે મરતા સુધી આપણાને વિસરી ના શકાય. મારી બેબી ટ્યુશન ચલાવે છે, સરસ મોટા પાયા ઉપર ટ્યુશન ચાલે છે, એને બાબુ અત્યારે સીએ કરે છે, 12મા છે, 12મા તો સારા પર્સન્ટેજ થી એ બી પાસ થઈ ગયો, હવે કોલેજ માં આવ્યો.
1: વાહ, બહુ સરસ.
0: અને એક બાજુ કોલેજ સીએ બી કરે છે.
1: સારું સારું,
0: બધું સારું છે. એક વસ્તુ છે કે આપણો માણસ આપણી સાથે અત્યારે નથી, આ બધું સુખ
1: આવે. બરાબર છે, પણ એમની જે યાદો તમારી સાથે છે, એ યાદો ના સ્વરૂપે તો એ હંમેશા તમારી સાથે રહેવાના છે.
0: એ તો હંમેશા કહું છું ને, આખો દિવસ કઈ ને કઈ જગ્યા એવી વાત થઈ જાય, એની યાદ આવી જ જાય.
1: સારું સારું, જ્યોતિબેન મળીએ.
0: મારી બેબી નું નામ દીપાલી સોની કહીએ છે અમે, તમાર અને ભાભી ને એમના, મારા વિશે જમાઈ નું નામ છે, મારા બાબા નું નામ અમિત,
1: ઠીક,
0: મારા બેન નું નામ ભારતી ને એની બે છોકરી નું નામ ટકુ.
1: કઈ વાંધો નહીં,
0: મારે અત્યારે કઈ કામ નથી એટલે હું શાંતિ થી કલાક બેસી રહું છું પછી રિઝાઇન કરતા.
1: બરાબર છે, એમને પણ અમારી યાદ આપજો અને તમારી પસંદગી નું અમે ગીત સંભળાવીએ.
2: હેપી બર્થડે ટુ યુ,
3: હેપી બર્થડે ટુ યુ,
2: હમ ભી અગર બચ્ચે હોતે, હમ ભી અગર બચ્ચે હોતે, નામ હમારા હોતા ગબલુ બબલુ, ખાન કો મિલતે લડ્ડુ.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: હેલો, વિવિધ ભારતી.
6: હા, વિવિધ ભારતી.
5: હા, ચાલુ રાખો. હા,
6: હેલો
5: વિવિધ ભારતી.
6: હેલો વિવિધ ભારતી.
5: હા, અમે કાનના ફોન લગાવતા હતા પણ લાગતું નતું ને.
6: અત્યારે તો લાગી ગયો ને.
5: હા, મારું

0: સોંગ આલજો બજરંગી ભાઈજાની કવાલી છે ને ભરદો ચોલી, એ કવાલી આલજો.
1: ચોક્કસ આપીશું, પણ તમારું નામ તો જણાવ્યું નહીં તમે.
0: મારું નામ રૂબીના, વાકોડિયા મઢેલી મઢેલી થી.
1: તો રૂબીના, આપણી તો વાત થઈ ગઈ છે ને કેટલી બધી વાર
0: થઈ છે. હા, વાત થઈ છે.
1: તો આ વખતે ફોન બીજા લગાવ્યો.
0: મારી સાસુમાં છે.
1: હા, તો તમારો સન શું કરે છે?
0: મારા સન

0: શું કરે છે?
1: મારા સન કોલેજ જાય છે હવે તો.
0: એ તો મને ખબર છે, એમને ગઈ વખતે લગાન નું ગીત આપ્યું હતું.
1: હા, પણ કઈ સાંભળવામાં નહીં આવ્યું. એક
0: આવી ગયું ગીત
1: એવું મારથી મિસ થઈ ગયું.
0: એટલે તમે બરાબર સાંભળતા નથી, તો પછી આ કેવી રીતે આપું?
1: સાંભળું છું તો રેગ્યુલર, પણ ના સાંભળવામાં આવ્યું.
0: કઈ કઈ વાંધો નહીં, તો સંભળાવીશું તમારી પસંદગીનું ગીત.
1: મારા સાસુ માં વાત કરું.
0: હા, આપો.
2: હેલો, વિવિધ ભારતી.
0: હા, વિવિધ ભારતી.
2: હુસેના બેન.
0: હુસેના.
2: હા,
0: તો
2: મારો પોતરો છે તે કોલેજ જાય છે.
0: હા, એની સાથે અમારી વાત થઈ ગઈ છે. એને ગઈ વખતે
2: મારી બે છોકરીઓ છે.
0: હા,
2: એક સિરિન ને એક અનિશા.
0: બરાબર છે.
2: અને એક છોકરો છે સાજીદ.
0: બરાબર.
2: હા, એ રિક્ષા ફેરવે છે ને ખેતી કરે છે.
0: બરાબર છે. એમની સાથે પણ અમારી વાત થઈ ચુકી છે.
2: એવું?
0: આજે તમારી સાથે અમારી પહેલી વાર વાત થઈ.
2: આરતા ગીત આવેલું છે તે
0: ચોક્કસ ચોક્કસ ગીત અમે આપીશું આ બજરંગી ભાઈજાનનું. તમારા પૌત્ર સાથે પણ અમારી વાત થઈ ચુકી છે, આ રૂબીને સાથે પણ વાત થઈ ચુકી છે, ને તમારા દીકરા સાથે પણ વાત થઈ ચુકી છે.
2: કામિલ છે મારા પોતરાનું નામ.
0: બરાબર છે.
2: નુસરત છે ને એક આપણે સનાબાનું.
0: બરાબર છે. સારું સારું, મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. ફોન કરતા રહેજો. આવજો.

0: हेलो
1: हेलो। हाँ
0: हेलो विद्वर्ती
1: हेलो
0: जाहिदा बेन, केम छो?
1: मजा में।
0: बस बस एकदम मजामां छे। वरसाद पड़तो लागे जाहिदा बेन।
1: तमे
0: बराबर छे, वरसाद नो अवाज अमने पण आवी रह्यो छे अहींया।
1: केवा छो? नमस्ते।
0: नमस्ते, શું છે? બાકી કહો, વરસાદમાં કેવું છે? સરસ માહોલ છે કુંડેલામાં?
1: જબરજસ્ત,
0: વાહ,
1: બહુ
0: બહુ
1: મસ્ત
0: સારું,
1: માહોલ છે,
0: બરાબર છે તો?
1: ઠંડુ વાતાવરણ થઈ ગયું છે।
0: હા,
1: આજે તો અચાનક જ ફોન લાગી ગયો, પેલું જ લગાડ્યું।
0: વાહ, કેટલું સરસ નસીબદાર તમે
1: બહુ
0: તો. જાયદાબેન, કયું ગીત સંભળાવીએ? હા,
1: છલિયા પિક્ચર નું,
0: છલિયા નું,
1: તેરી રાહો મેં ખડે હે દિલ સાંભ છે,
0: ઠીક છે તો સંભળાવીએ.
1: મારા મિસ્ટર છે સલીમભાઈ, પછી મારા બાબો છે સોહેલ, એની બહુ છે વિનાજ,
0: બરાબર,
1: બીજા બાબા ની બહુ છે મહેમુદા, બીજા બાબા નો નામ છે અમાન,
0: બરાબર છે.
1: મોટા

0: મોટા બાબાના બે છોકરા છે, એનું એકનું નામ છે સમીર ને એકનું નામ છે અનાજિયા.
1: સારું સારું, તો જયદીબેન તમારી પસંદગીનું ગીત સંભળાવી અત્યારે.
0: હા સંભળાવજો. નમસ્તે.
1: નમસ્તે.

0: હેલો,
1: હલો, જલ્પેશભાઈ, હું પ્રજ્ઞાબેન બોલું છું.
0: બોલો બોલો પ્રજ્ઞાબેન, કેમ છો?
1: બસ મજામાં.
0: શું છે, બાકી કહો? તમે
1: ફરમાઈશ.
0: સરસ મજાનો સમય કાઢી લીધો છે રસોઈમાંથી. તો
1: સાચી વાત
0: પ્રજ્ઞાબેન,
1: છે.
0: કયું ગીત સંભળાવી આ વખતે?
1: આ વખતે સંભળાવાનું છે પેલું ક્યુ જિંદગી કી રાહ મેં મજબૂર હો ગઈ, ઇતને હુએ કરીબ કે હમ દૂર.

0: છે આપણી પાસે
1: છે ને, ચોક્કસ સંભળાવીશું. પ્રજ્ઞાબેન, પ્રજ્ઞાબેન તમને સૌથી વધારે રસ શામાં ઇન્ટરેસ્ટ?
0: મને તો જો રેડિયો સાંભળવાનો ઇન્ટરેસ્ટ છે, પછી બીજો છે મેચ જોવાનો.
1: વાહ,
0: બીજું નામ લઈ લો.
1: હા,
0: મારા હસબન્ડ છે સતીશ, જીત છે રમેશભાઈ, સુરેશભાઈ, જેઠાણી છે કુસુમબેન, અલકાબેન, મારી ભત્રીજી છે ભૂમિ ને જાનવી.
1: બરાબર છે. તો પ્રજ્ઞાબેન, આ તમે જે બધાના નામ બોલ્યા એ તો કોઈ દિવસ ફોન કરતા નથી અમને.
0: મેં કીધું તું ને કે મારી જેઠાણી એક અલકાબેન છે કરે છે, પણ એમનો લાગતો જ નથી. કેટલા ટાઈમ થી ટ્રાય કરે.
1: બોલો, તમારો લાગી જાય છે ને એમનો નથી લાગતા?
0: હા, મને એવું જ કે છે કે તારો લાગે છે પણ મારો કેમ નહીં લાગતો. મને કે છે
1: એ જેઠાણી જેટલે નહીં લાગતો હોય.
0: સાચી, કીધું મેં, કીધું આવી તો ટ્રાય કરવા પડે. મેં કીધું એ તો તમે બે ત્રણ વાર કરીને મૂકી દો તો નહીં લાગે. મેં કીધું
1: બરાબર છે,
0: ટાઈમ કાઢવો પડે. મેં કીધું
1: સારું સારું. પ્રજ્ઞાબેન ફોન કરતા રહેજો, મળીએ ને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ અપનાપનનું આ ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

દોસ્તો, આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત, જેમાં આપ સાંભળશો કેટલાક લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો. પ્રથમ સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ ચિરાગનું આ ગીત. ગીતકાર મજરૂ, સંગીતકાર મદન મોહન.

મિત્રો, આંખો એ કુદરત કે ઈશ્વર તરફથી આપણને મળેલ અણમોલ ભેટ છે, જેનાથી આજની સુંદર સવારે જાગીને આપણે આકાશનો રંગ, સૂરજનો પ્રકાશ અને આસપાસની હરિયાળી જોઈ, જેનાથી આપણું મન પ્રફુલ્લિત થઈ ગયું અને એક નવા સુંદર દિવસની શરૂઆત થઈ. પરંતુ મિત્રો, આપણી આસપાસ એવા કેટલાય વ્યક્તિઓ હોય છે જેમની પાસે આંખો નથી, જીવનમાં માત્ર અંધકાર છે, જેઓ આ સૃષ્ટિની સુંદરતાને જોઈ શકતા નથી. મિત્રો, આજે 25 ઓગસ્ટ છે અને આજથી આપણા દેશમાં શરૂ થઈ રહ્યું છે નેશનલ આઈ ડોનેશન ફોર્ટનાઇટ, એટલે કે રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું, જે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ છે લોકોમાં નેત્રદાન વિશે જાગૃતિ લાવવી, ગેરસમજોને દૂર કરવી અને લોકોને એના માટે પ્રોત્સાહિત કરવા અને એના દ્વારા કોઈકના અંધકારમય જીવનમાં નવો દીવો પ્રગટાવો. હવે સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ ઉમરાવ જાનનું આ ગીત. શહેરયારની રચનાને સંગીત આપ્યું છે ખયામે.

મિત્રો, આ રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી આપણા દેશમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે. આપણા સમાજમાં નેત્રદાનને લઈને ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે, જેમ કે નેત્રદાન કરવાથી મૃતદેહનો ચહેરો ખરાબ થઈ જાય. જવાબ છે ના. ડૉક્ટર્સ ક્યારે આખી આંખ બહાર કાઢતા નથી, તેઓ માત્ર આંખની ઉપરનું એક પાતળું પારદર્શક પડ જ લે છે, જેને આપણે કોર્નિયા એટલે કે કીકી કહીએ છીએ. આખી પ્રક્રિયામાં માંડ 10 થી 15 મિનિટ લાગે છે અને ચહેરા પર કોઈ જ ફેરફાર થતો નથી. ઉંમર ભલે ગમે તે હોય, તમને ચશ્મા હોય કે ભૂતકાળમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય, તો પણ તમે નેત્રદાન કરી શકો છો. બસ મનમાં એક દૃઢ સંકલ્પ હોવો જોઈએ. પ્રસ્તુત છે ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ પ્યાસાનું આ ગીત, જે લખ્યું છે સાહિરે, સંગીત આપ્યું છે SD બર્મને.

0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: દર બુધવારે રાત્રે 8:15 વાગ્યે વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી સાંભળો.
2: પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
0: મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની, જે 25 ઓગસ્ટ કે આજથી 8 સપ્ટેમ્બર સુધી આપણા દેશમાં ઉજવાઈ રહ્યું છે. મિત્રો, મહત્વની વાત એ છે કે નેત્રદાન કરવું કઈ રીતે. જો પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો 6 કલાકની અંદર નજીકની સરકારી હોસ્પિટલ અથવા માન્ય આઈ બેંકનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે, કારણ કે 6 કલાક પછી આંખોનું દાન થઈ શકતું નથી. જ્યાં સુધી મેડિકલ ટીમ ઘરે ના આવે ત્યાં સુધી એક જાગૃત નાગરિક તરીકે આપણે 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, મૃતકની આંખો બંધ રાખવી. બીજું, રૂમનો પંખો બંધ કરવો જેથી આંખો સુકાઈ ના જાય. અને ત્રીજું, આંખો પર ભીનું રૂ કે કપડું મૂકી રાખવું. મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ ગાઈડનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર SD બર્મન.

મિત્રો, આ મહાદાનની જો આપણી ઈચ્છા થાય તો એડવાન્સમાં ઓનલાઈન આઈ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સંકલ્પ પત્ર ભરી શકો છો. પરંતુ હા, તમારા આ નિર્ણયની જાણ તમારા પરિવારને અગાઉથી કરવી જરૂરી છે, કારણ કે અંતિમ નિર્ણય તો આખા પરિવારે જ લેવાનો હોય છે. પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણની આ રચના. ફિલ્મ બ્લેકમેલના ગીતને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

મિત્રો, ઈશ્વરે આપણને આ સુંદર દ્રષ્ટિ દ્વારા સૃષ્ટિ જોવાની તક આપી છે. તો ચાલો આપણે કોઈકના જીવનનો અંધકાર દૂર કરવાનું નિમિત્ત બનીએ. આજથી આ રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયામાં સંકલ્પ લઈએ, કોઈ વંચિતના જીવનમાં પ્રકાશ પાથરીએ અને એમના સપનાઓને સજાવીએ, નવી ઉડાન આપીએ. પ્રસ્તુત છે કોહરા ફિલ્મનું ગીત હેમંત કુમારના સ્વરમાં. કૈફી આઝમીની આ રચનાને સંગીત આપ્યું છે સ્વયં હેમંત કુમારે.

સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

મિત્રો, આંખો બોલતી નથી છતાં ઘણું બધું કહી જાય છે. એક નજરમાં સંબંધો બનાવી જાય છે. જીવનભર જે આંખોએ દુનિયા જોઈ, એ આંખો કોઈ બીજાના જીવનમાં પ્રકાશ બની જાય છે. હવે સાંભળીએ હસરત જયપુરીના, હસરત જયપુરીની રચના શંકર જયકિશનના સંગીત નિર્દેશનમાં, સ્વર લતા મંગેશકરનું છે, ફિલ્મ એપ્રિલ ફૂલ.

મિત્રો, નેત્રદાન પખવાડિયાના દિવસોમાં ચાલો આંખોને માત્ર સુંદરતાનું માધ્યમ નહીં, માનવતાનું માધ્યમ બનાવીએ. નેત્રદાનનો સંકલ્પ લઈએ અને અંધકારની સામે પ્રકાશની એક નજર બનીએ. પ્રસ્તુત છે ફિલ્મ દો કલિયાનું ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રવિ.

0: મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રિયંકા અરોડા.

0: ગિરીશભાઈ ગણદવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: ફિલ્મો કે ગીતો કે સાથ ઉન્હે સંગીત કે સુરો મે આજ હમ યાદ કરેંગે. કભી ગીતકાર બનકર કભી ભાવનાઓ કો શબ્દ દિયે, તો કભી નિર્દેશક બનકર ઉન ભાવનાઓ કો પરદે પર સાકાર કિયા. તો આઈએ સુનતે હૈ એસે હી સાવન કુમાર ટાક કે કુછ ગીત. પહેલે સુનિયે યે સંદેશ.
2: કુછ દિલ ને કહા,
3: સુનહેરે ખાબો વાલી એક લડકી.
4: અગર મેરી માં બાયોલોજિકલ મધર હૈ તો ટેકનિકલ મધર મેરી વિવિધ ભારતી હૈ,
3: જિસે બચપન સે હી ગાને કા શોક થા.
4: કુર્સી પે બેઠ કે ગા રહે થે ઓર ઉસકો લગા ટ્રાન્ઝિસ્ટર ઓન છૂટ ગયા હૈ.
2: હમ ચલે તુમ ચલો સાવન કી હવા.
3: ઉસને તોડે પારંપરિક સમાજ કે બંધન.
4: અબ જબ હમ બાઇક લેકે નિકલ ગયે, જબ તીન ચક્કર લગ ગયા, તબ યાદ આયા યે તો રોકના હી નહીં આતા.
3: એક કામયાબી જો મિલતે મિલતે રહ ગઈ.
4: કભી સોચતે હી નહીં થે કે હમ હારેંગે.
3: જિંદગી ને કરવાયા એક લંબા ઇંતઝાર.
2: સુંદર સપનો કી હૈ મંઝિલ કદમ કે.
3: સંઘર્ષ કી ડાલ પર કામયાબી કા ફૂલ ખિલા.
2: જૈસે તો હૈ પાસ મેરે તેરે પાસ મેં.
3: જાની માની ગાયિકા દીપાલી સહાય, બોમ્બે ટોકીઝ, 29 अगस्त से 12 सितंबर, हर शनिवार शाम 4 बजे, सिर्फ

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ યુપીઆઈ સેવાની દાયકાલાંબી સફળતાની પ્રશંસા કરી. સરહદ પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અજીત ડોભાલ અને ચીનના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા. કેન્દ્ર સરકારે વેરામુક્ત આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં સુધારો કર્યો. રોકાણ અને વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાપાનના અગ્રણી ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. અમેરિકાના ઇરાન સામે આર્થિક પ્રતિબંધો. ઇરાને કહ્યું 2 વર્ષ સુધી પ્રતિબંધોનો સામનો કરવાની યોજના. અને કોલંબો ટેસ્ટમાં ભારતના 503 રનના જુમલાને પહોંચવા માટે શ્રીલંકાનો સંઘર્ષ.

0: સમાચાર વિગતવાર. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ સેવાને આજે 10 વર્ષ પૂર્ણ થયા. વર્ષ 2016માં આજના દિવસે આ સેવા શરૂ કરાઈ હતી. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ડિજીટલ વિભાજનને દૂર કરીને નાણાકીય સમાવેશને આગળ વધારીને અને ડિજીટલ નાણાકીય સેવાઓની એક્સેસને વિસ્તૃત કરીને યુપીઆઈએ દેશભરમાં વ્યક્તિઓ અને સમુદાયોને સશક્ત બનાવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: यूपीआई भारत में डिजिटल भुगतान का सबसे महत्वपूर्ण माध्यम बन चुका है और यह लोगों को बैंकिंग एवं वित्तीय सेवाओं से जोड़ने में अहम भूमिका निभा रहा है. महज 10 वर्षों में यूपीआई ने भारत में डिजिटल भुगतान के तरीकों को पूरी तरह से बदल दिया है. इसके माध्यम से लेन देन त्वरित, सरल और अधिक सुलभ हो गया है. यूपीआई की बड़े पैमाने पर तेज और भरोसेमंद सेवा को पूरी दुनिया में सराहा गया है, जिसके कारण आज यूपीआई प्रणाली को 11 देशों ने अपनाया है. इनमें फ्रांस, सिंगापुर, यूएई, श्रीलंका, भूटान और मॉरिशस जैसे देश शामिल हैं. आज दुनिया में होने वाले हर 2 रियल टाइम डिजिटल भुगतान लेन देन में से लगभग 1 भारत में होता है. दुनिया भर में होने वाले डिजिटल भुगतान लेन देन में यूपीआई की हिस्सेदारी लगभग 49% है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની યુપીઆઈ સેવાની દાયકા લાંબી સફળતાની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ યુપીઆઈને ભારતની ડિજિટલ ચૂકવણી યાત્રામાં એક મહત્વપૂર્ણ સફળતા તરીકે ચિહ્નિત કર્યું. દેશવાસીઓને તેમના યુપીઆઈ અનુભવ રજૂ કરવા અપીલ કરતા તેમણે જણાવ્યું કે યુપીઆઈનો વ્યાપક વિસ્તાર અને પહોંચ એવી બાબત છે જેના પર દરેક ભારતીયને ગર્વ થવો જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે પણ યુપીઆઈના 10 વર્ષ થવા અંગે તેને વિશ્વની સૌથી મોટી રીઅલ ટાઇમ ચૂકવણી પ્રણાલી ગણાવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત ચીન સરહદ પ્રશ્ન પર વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલે આજે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં બેઇજિંગ ખાતેના ભારતીય દૂતાવાસે જણાવ્યું કે આજે 25મા રાઉન્ડના ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટો પહેલા બંને પક્ષોએ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહને મજબૂત કરવા અંગે ચર્ચા કરી. તેમણે બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી સર્વસંમતિ અનુસાર આર્થિક, રાજકીય અને બહુપક્ષીય મંચ પર દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે વધુ ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે વેરામુક્ત આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં સુધારો કર્યો. આયાતકારો પાસે હવે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કર્યાની તારીખથી મહત્તમ 2 મહિનાનો સમય હશે, જેમાં તેમણે કાચી ખાંડને રિફાઇન્ડ ખાંડમાં રૂપાંતરિત કરીને સ્થાનિક બજારમાં વેચવી પડશે. વિદેશ વેપાર મહાનિદેશાલયે ઓગસ્ટની શરૂઆતમાં સૂચિત નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી ટેરિફ રેટ ક્વોટા યોજના હેઠળ 10 લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની મંજૂરી મળી હતી. અગાઉ આ યોજના હેઠળ આયાત કરાયેલી કાચી ખાંડને 31મી ઓક્ટોબર સુધીમાં રિફાઇન્ડ ખાંડમાં પ્રોસેસ કરીને સ્થાનિક બજારમાં વેચવાની હતી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ સંસદમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિપક્ષોની ટીકા કરતા કહ્યું કે બંધારણ તેમને પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો અને મતદાન કરવાનો અધિકાર આપે છે, પરંતુ તેમને સંસદમાં વિક્ષેપ પાડવાની મંજૂરી આપતું નથી. એક અંગ્રેજી દૈનિકમાં લખેલા લેખમાં શ્રી રિજીજુએ કહ્યું કે સંસદ ભારતના લોકોની છે, રાજકીય પક્ષોની નહીં. તેમણે મુખ્ય કાયદાઓ પર ચર્ચા સહિત સરકારના જોડાણના ઉદાહરણો અંગે પણ જણાવ્યું. આ સાથે તેમણે વિપક્ષી નેતાઓ પર માળખાગત ચર્ચા માટે વાસ્તવિક પ્રસ્તાવને નકારવાનો આરોપ મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જાપાનના અગ્રણી નાણાકીય અને રોકાણ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. આ ચર્ચાઓ મૂડીપ્રવાહ અને રોકાણ ભાગીદારીને મજબૂત બનાવવા અને ભારતની વિકાસયાત્રામાં જાપાનની ભાગીદારી વધારવા પર કેન્દ્રિત હતી. મિત્સુબિશી યુએફજે ફાઇનાન્શિયલ ગ્રુપ, ડેવલપમેન્ટ ઓફ બેંક ઓફ જાપાન, મિઝુહો, મોર્ગન સ્ટેનલી, નોમુરા અને નિપ્પોન લાઇફના વરિષ્ઠ પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતની આર્થિક સંભાવનાઓ, ઉભરતી રોકાણ તકો અને જાપાની સંસ્થાકીય રોકાણને વધુ સરળ બનાવવા માટે મંતવ્યોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે દિલ્હીમાં બ્રિટિશ વર્જિન ટાપુઓના પ્રીમિયર અને નાણામંત્રી નતાલિયો ડી વિટલી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ નાણાકીય સેવાઓ, ડિજિટલ પરિવર્તન, રોકાણ, પ્રમોશન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ

onair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રએ પશ્ચિમ બંગાળ સરકારને નાગરિકતા સુધારા કાયદા CAA હેઠળ સુનાવણી હાથ ધરવા અને પાત્ર અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપવાનો અધિકાર આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સંદર્ભમાં ગેઝેટ સૂચના બહાર પાડી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 2,30,000 અરજદારોમાંથી 23,000 લોકોને પાત્ર ગણવામાં આવ્યા છે અને તેમને નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પડતર અરજીઓ પર ઝડપથી પ્રક્રિયા કરાશે અને પ્રમાણપત્રો સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સોંપવામાં આવશે. મુખ્યમંત્રીએ ધાર્મિક અત્યાચારના કારણે બાંગ્લાદેશથી ભાગી ગયેલા લોકોને CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરવા વિનંતી કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ઇરાન સામે એક મોટી આર્થિક ઝુંબેશની જાહેરાત કરી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જે લોકો ઇરાન સાથે જોડાશે તેમને પણ પરિણામ ભોગવવા પડશે. અમેરિકાએ તેના આર્થિક બહિષ્કાર અભિયાનના ભાગરૂપે ઇરાનની લશ્કરી પ્રવૃત્તિઓ, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ વેપાર સાથે કથિત જોડાણો બદલ લગભગ 60 સંસ્થાઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકન વિદેશ વિભાગના જણાવ્યા મુજબ આ પગલાંનો હેતુ એવા વ્યક્તિઓ અને સંસ્થાઓને ખુલ્લા પાડવાનો છે જે અમેરિકન દળો અને સાથીઓ પર હુમલા કરે છે અને ઇરાની શાસન દ્વારા તેના પડોશીઓ પર હુમલો કરવા, આતંકવાદને ટેકો આપવા અને વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આવકને મર્યાદિત કરવાનો છે. દરમિયાન ઇરાને કહ્યું છે કે તેની પાસે વિસ્તૃત અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવા માટે 2 વર્ષની યોજના છે. ઇરાનના અર્થતંત્ર મંત્રીએ કહ્યું કે તેમનો દેશ આ પગલા માટે તૈયાર છે અને તેની પાસે જવાબ આપવાના સાધનો છે. ઇરાને ચેતવણી આપી છે કે તે આ પ્રદેશમાંથી તેલ નિકાસ અટકાવી શકે છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે એક મહત્વપૂર્ણ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગને પ્રતિબંધિત કરી શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી કોલંબો ટેસ્ટમાં ભારતના 503 રનના જુમલાને પહોંચી વળવા શ્રીલંકા સંઘર્ષ કરી રહ્યું છે. ગઈકાલના 2 વિકેટે 8 રનથી આગળ રમતા શ્રીલંકાની 4થી વિકેટ માટે સૂર્યા બંડારા અને મેન્ડિસ વચ્ચે 87 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. જો કે મેન્ડિસને 32 રન પર પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને 130 રન કર્યા હતા. આજે રમતનો 3જો દિવસ છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 130 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 60થી વધુ પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યો છે. ક્ષેત્રીય મોરચે મેટલ, આઈટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન, પીએસયુ બેંક અને મીડિયાના શેરોમાં તેજી હતી. પ્રધાનમંત્રીએ યુપીઆઈ સેવાની દાયકા લાંબી સફળતાની પ્રશંસા કરી. સરહદ પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અજીત ડોભાલ અને ચીનના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા. કેન્દ્ર સરકારે વેરામુક્ત આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં સુધારો કર્યો. રોકાણ અને વ્યવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાપાનના અગ્રણી ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. અમેરિકાના ઇરાન સામે આર્થિક પ્રતિબંધો, ઇરાને કહ્યું 2 વર્ષ સુધી પ્રતિબંધોનો સામનો કરવાની યોજના. અને કોલંબો ટેસ્ટમાં ભારતના 503 રનના જુમલાને પહોંચવા માટે શ્રીલંકાનો સંઘર્ષ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નદી હૈ।
1: ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે પકડાયેલા વધુ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અટકાયત કર્યા બાદ આરોપીઓને ભાવનગર અદાલતમાં રજૂ કરાયા હતા। અદાલતે પોલીસની રજૂઆતો અને દલીલો ધ્યાને લઈ તમામને 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે। આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અમદાવાદમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે તેમણે લોકોને આ પખવાડિયે આંખોની સંભાળ સાથે ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો। શ્રી પાનસેરીયાએ અંગદાન બદલ સિદ્ધિ મેળવનારી રાજ્યની સિવિલ હોસ્પિટલની પણ પ્રશંસા કરી હતી।
2: સામે એટલા દર્દીઓ હોય, પ્રત્યારોપણ સફળ પણ ન થાય, આ બધી બાબતોથી આપણે એટલા બધાને દેખતા કરી શકતા નથી। માટે ચક્ષુદાનનો દ્રઢ સંકલ્પ કરીએ, અંગદાન પ્રત્યેની જાગૃતતા કરીએ, લોકોને એના પ્રત્યે અવેરનેસ કરીએ।
1: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતમાં બારડોલીના ટિમ્બરવા ગામમાં રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો। તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો। સાથે જ દીકરા દીકરીને સમાન શિક્ષણ આપવા, વ્યસનમુક્ત રાખવા અને ભાવિ પેઢી માટે વધુને વધુ વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી। રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે। સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર ટકાઉ અને પર્યાવરણલક્ષી કાર્યપ્રણાલીને વેગ આપવા સચિવાલયથી લઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સુધી તમામ કચેરીઓમાં આ નિર્ણય લાગુ કરાશે। પ્લાસ્ટિકના બદલે કાગળ, શણ અને કાપડમાંથી બનેલા પર્યાવરણ અનુકૂળ ફાઇલ કવરનો ઉપયોગ કરાશે। હાલમાં કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક સ્ટેશનરીનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી તમામ ખરીદી આ પર્યાવરણીય દિશાનિર્દેશ મુજબ કરવાની રહેશે। બોટાદમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત મોડેલ શાળાથી જિલ્લા સેવા સદન સુધી ગૌરવ યાત્રા યોજાઈ, જેમાં સાંસ્કૃતિક ઝાંખી, વિવિધ વેશભૂષા, ધર્મરથ અને સનાતન સુવિચાર રથ આકર્ષણનું કેન્દ્ર રહ્યા। દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ભરતસિંહ વાઢેરે વધુ માહિતી આપી હતી।
3: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા બોટાદ જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું છે, એમાં સંસ્કૃત ગૌરવ યાત્રા આજે, ત્યાર પછી 27 તારીખે સંસ્કૃત સંભાષણ દિવસ અને 29 તારીખે સંસ્કૃત સાહિત્ય દિનનું આયોજન કર્યું છે। સંસ્કૃત સંભાષણ દિવસે માતૃપિતૃ વંદનાનો પણ કાર્યક્રમ રાખ્યો છે, જેની અંદર માતૃપિતૃનું પૂજન પણ થશે અને સાથે સાથે તેમાં શ્લોક ગાન, સુભાષિતોનું પણ ગાન થશે।
1: ગીર સોમનાથમાં ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, તેમાં શિવકૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓ આકર્ષણ જમાવ્યું હતું। સુરેન્દ્રનગરમાં સંસ્કૃત ભાષાની જાગૃતિ, સંવર્ધન અને તેના પ્રાચીન વારસા પ્રત્યે ગૌરવની ભાવના કેળવવાના હેતુસર સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। કલેક્ટર સહિતના મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્યાર સાથે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

0: તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: سے آپ سنیں گے چھایا گیت بس کچھ ہی لمحوں بعد.
1: એકદમ
2: સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરે. ફ્રીજ ની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રે માં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે. હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: પણ દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: विविध रंगी कार्यक्रमों की विविधा,
1: विविध भारती, संगीत, मनोरंजन और संस्कृति का संगम।
2: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी।
3: देखो जी बहार आई, गांवों में
2: आपके जीवन में घोलते हैं संगीत, भूले बिसरे गीत।
4: मैं तेरा राग, तू मेरी रागनी।
2: गुजरे दौर की आवाजें, धुनों की अनूठी परवाज, सुनहरे गानों का अंदाज आपकी सुबह को बनाए खास। भूले बिसरे गीत
5: तुम्हारी याद सताते हैं
2: हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर।
6: विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने। लीजिए अब सुनिए किशोर कुमार की आवाज में डॉन फिल्म का गाना। गीतकार हैं अनजान और संगीतकार हैं कल्याण जी आनंद जी।
7: श्रोता मित्रों 93.9 मेगाहर्ट्ज पर આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
8: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
7: એમ કે ફર્નિચર 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
9: પૂજા પ્લસ,
10: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
11: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
10: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
9: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
8: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
9: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
8: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજન માટે 13 સમિતિની રચના. દેશમાં યુપીઆઈના 10 વર્ષ પૂર્ણ, વ્યવહારોમાં 13,000 ગણો વધારો. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ બંધ કરાશે. રાજ્યભરમાં આજથી સંસ્કૃત સપ્તાહનો પ્રારંભ. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેક મોટરસાઇકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને વડોદરાની કિંજલ રાજે ઇતિહાસ રચ્યો. આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજન માટે 13 સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં સ્થળ, કાર્યક્રમ અને એક્સેસ મેનેજમેન્ટ, પ્રદર્શન, ભેટ સંભાળણું અને ગ્લોબલ ક્રાફ્ટ શોકેસ, દસ્તાવેજીકરણ, કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા સમિતિના વડા તરીકે ડીજીપી જીએસ મલિકને જવાબદારી સોંપવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સુચારુ આયોજન માટે ખાણીપીણી, પ્રોટોકોલ, પરિવહન અને રહેઠાણ, સેમિનાર, B2B, B2G, G2G બેઠકો, મીડિયા, હવાઈ મથક સુવિધા, ટ્રાફિક પાર્કિંગ અને MOU સમિતિ પણ બનાવાઈ છે. મીડિયા સમિતિ મીડિયા અને પ્રમોશન સાથે જોડાયેલી તમામ કામગીરીનું આયોજન કરશે, જ્યારે હવાઈ મથક સુવિધા સમિતિ અમદાવાદ અને વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર મહાનુભાવોના સ્વાગત અને જરૂરી વ્યવસ્થાઓ સંભાળશે. આ સાથે ટ્રાફિક અને પાર્કિંગ સમિતિ મહેમાનો માટે પાર્કિંગ અને રૂટ પ્લાનિંગ કરશે, જ્યારે MOU સમિતિ રોકાણ અને કરારો સંબંધિત આયોજન અને સંકલનની જવાબદારી સંભાળશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ગુજરાત અને કેનેડાના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી. કેનેડાના મુલાકાતના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના ગુજરાત પ્રતિનિધિમંડળે આજે 2 ગોળમેજી બેઠક યોજી. એક બેઠકમાં મુખ્યમંત્રીએ કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગીતા માટે દર્શાવેલી ઉત્સુકતાની પ્રશંસા કરી, જેના પરિણામે B2B જોડાણો, રોકાણો અને ભાગીદારીના જે નવા માર્ગો છે તે ખુલશે. કેનેડા ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે. શ્રી પટેલે ટાઈ ધ ઇન્ડીઝ એન્ટરપ્રેન્યોર્સના 30 જેટલા પ્રતિનિધિઓ સાથેની બેઠક યોજી. ઉપરાંત તેમણે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા ગુજરાતમાં રોકાણ, ઇનોવેશન અને સ્કેલિંગ માટેની તકો શોધવા આમંત્રણ પાઠવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો, ફરિયાદોના ઓનલાઈન નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત આ ગુરૂવારે 27 ઓગસ્ટના રોજ યોજાશે. નાગરિકો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર સવારે 8-11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIના આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2016માં આજના દિવસે UPIની શરૂઆત થઈ હતી. UPIની વિશ્વસનીયતાને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. આ પ્રણાલી હવે 11 દેશોમાં કાર્યરત છે. તે ભારતના જાહેર ડિજિટલ માળખાના સૌથી સફળ સ્તંભોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. UPI વ્યવહાર કદમાં લગભગ 13,000 ગણો વધારો થયો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે વાર્ષિક વ્યવહાર કદ 2016-17માં માત્ર 1,78,00,000 વ્યવહારથી વધીને 2025-26માં 24,162 કરોડ વ્યવહારથી વધુ થયું છે. તે જ સમયગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શન મૂલ્ય પણ 7,000 કરોડ રૂપિયાથી ઝડપથી વધીને લગભગ 314,00,000 કરોડ રૂપિયા થયું છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર ટકાઉ અને પર્યાવરણલક્ષી કાર્યપ્રણાલીને વેગ આપવા સચિવાલયથી લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સુધી તમામ કચેરીઓમાં આ નિર્ણય લાગુ કરાશે. પ્લાસ્ટિકના બદલે કાગળ, શણ અને કાપડમાંથી બનેલા પર્યાવરણ અનુકૂળ ફાઇલ કવરનો ઉપયોગ કરાશે. હાલમાં કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક સ્ટેશનરીનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી તમામ ખરીદી આ પર્યાવરણીય દિશા નિર્દેશો મુજબ જ કરવાની રહેશે.

0: બનાસકાંઠાના ડીસામાંથી 400 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે માવજત ફૂડ પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી તે દરમિયાન પેઢીમાંથી ઘીના નમૂનાઓ લઈ 2.5 લાખ રૂપિયાથી વધુની કિંમતનું 434 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું. મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક એક સ્કૂલ બસમાં આગ લાગતા 40 જેટલા બાળકોને 112ની ટીમ દ્વારા સુરક્ષિત બહાર કઢાયા હતા. જો કે બસ બળીને ખાખ થઈ હતી. અમારા મોરબીના પ્રતિનિધિ જણાવે છે કે વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. અમદાવાદથી દમણ અને મુંબઈથી દમણ સુધી સીધી હવાઈ સેવાની આજથી શરૂઆત થઈ છે. ઉડાન સ્કીમ અંતર્ગત ટેક્સી ભાડામાં જ સીધા હવાઈ માર્ગે મુસાફરી કરી શકાશે. હવાઈ સેવા સુવિધા શરૂ થતાં આગામી સમયમાં દમણના પર્યટનને વધુ વેગ મળશે તેમ એલાયન્સ એરના અધિકારી સુનિલ છીપાએ જણાવ્યું.
1: દમણવાસીઓ કે લીએ એક તો ફ્લાઇંગ ટાઈમ્સ કમ હો જાયેગા. જૈસે યહાં સે કોઈ બોમ્બે જા રહા હૈ તો ટ્રેફિક મેં ફંસ જાતા હૈ તો વિધિન 35 મિનિટ્સ થી 40 મિનિટ્સ બોમ્બે આપ પહોંચ સકતે હૈ. ઓર ફેર ભી હૈ વો કાફી રીઝનેબલ રખે હૈ, કાફી કિફાયતી દરે રખી હૈ હમ લોગોને. ટુરિઝમ કો તો અપને અમદાવાદ સે હમ લોગ કનેક્ટ કર રહે હૈ તાકિ અમદાવાદ સે ગુજરાતી લોગો કો જો ભી હમારે ભાઈ લોગ હૈ વો આ સકતે હૈ ઓર દમણ મેં જો ભી હૈ ટુરિઝમ કો હમ લોગ ઇન્ક્રીઝ કર સકતે ઉસે કાફી રેવન્યુ ભી બઢ જાયેગા.
0: શરૂઆતમાં અમદાવાદથી દમણ અંદાજે 1,800 રૂપિયાથી વધુ અને દમણથી મુંબઈ અંદાજે 2,200 રૂપિયાથી વધુ ભાડું રહેશે. ગુજરાતની આંગણવાડીની બહેનો દ્વારા 4,50,000 રાખડીઓનો રક્ષાસૂત્ર કળશ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલની ઉપસ્થિતિમાં સરહદી દળોના અધિકારીઓને સુપ્રત કરાયો. આ રક્ષાસૂત્ર કળશનો આર્મી, BSF, CRPF અને NDRFના ગાંધીનગર સ્થિત જવાનોએ સ્વીકાર કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બારડોલી તાલુકાના સાંકરી ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું. રાજ્યપાલે જણાવ્યું કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે બેક ટુ નેચર એકમાત્ર ઉપાય છે. દરમિયાન ભરૂચના અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આચાર્ય દેવવ્રતે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. જામનગરના જાણીતા શાસ્ત્રીય સંગીતકાર અને સંગીત શિક્ષિકા ડોક્ટર સ્વાતિ અજય મહેતાને પ્રતિષ્ઠિત પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીતરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે છેલ્લા 45 વર્ષથી આપેલા નોંધપાત્ર યોગદાન બદલ તેઓની પસંદગી કરવામાં આવી હતી. ડોક્ટર સ્વાતિ અજય મહેતાએ ભારતીય શાસ્ત્રીય સંગીતના શિક્ષણ અને પ્રચાર પ્રસાર માટે 4 દાયકાથી વધુ સમયથી સતત કાર્ય કર્યું છે. રાજ્યભરમાં આજથી સંસ્કૃત સપ્તાહનો પ્રારંભ થયો છે. તે અંતર્ગત આજે વિવિધ જિલ્લામાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. છોટાઉદેપુર જિલ્લામાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ અને વિદ્વાનોની આકર્ષક વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી. જ્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલી યાત્રામાં નાગરિકો તેમજ વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. તો અમદાવાદમાં યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં ઋષિમુનિઓ અને વેદપુરાણના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા. ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટ સુધી ચાલનાર આ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ સંસ્કૃત ગૌરવ, સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત સાહિત્ય તથા સુભાષિત આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ભુજ માધાપરમાં આર્મી કોમ્બેટ યુનિફોર્મના પ્રતિબંધિત કાપડ વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મિલિટરી ઇન્ટેલિજન્સ ભુજ અને ભુજ બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદના 7% ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો છે.
2: કોઈ રેન નહીં હુઈ હૈ. સાદી ટેમ્પરેચર કી બાત કરે તો અહેમદાબાદ મેં 34.3 ઓર ગાંધીનગર મેં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્જ કિયા ગયા હૈ. અગલે આને વાલે હફતે કી બાત કરે તો અગલે આને વાલે હફતે ભી મોસમ ઇસી તરીકે બને રહેગા. બહોત કમ રેન દેખને કો મિલેગી ઓર મુખ્ય તોર પે જો હૈ સાઉથ ગુજરાત કે કુછ હિસ્સો મેં તથા સૌરાષ્ટ્ર કે કુછ જગહો પે જો હૈ લાઇટ ટુ મોડરેટ રેન દેખને કો મિલ સકતી હૈ અગલે 7 દિનો તક. ઇસસે જ્યાદા જો હૈ રેન એક્સપેક્ટેડ નહીં હૈ નેક્સ્ટ વીક મેં.
0: રાષ્ટ્રીય કક્ષાની ટ્રેક મોટરસાઇકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને વડોદરાની કિંજલ રાજે ઇતિહાસ રચ્યો છે. આ સાથે 28 વર્ષીય કિંજલ આ સિદ્ધિ મેળવનાર ગુજરાતની પ્રથમ મહિલા મોટરસાઇકલ રેસર બની છે. ચેન્નાઈ ખાતે યોજાયેલી TVS વુમન્સ 1 મેક ચેમ્પિયનશીપના રાઉન્ડ 1માં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા તેણે સ્પેસ રેસપેક 200 CC TVS અપાચે RTR 200 પર ત્રીજું સ્થાન

એટલે કે પોડિયમ ફિનિશ હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજન માટે 13 સમિતિની રચના. દેશમાં યુપીઆઈના 10 વર્ષ પૂર્ણ, વ્યવહારોમાં 13,000 ગણો વધારો. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ બંધ કરાશે. રાજ્યભરમાં આજથી સંસ્કૃત સપ્તાહનો પ્રારંભ. અને રાષ્ટ્રીય કક્ષાની ટ્રેક મોટરસાઇકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને વડોદરાની કિંજલ રાજે ઇતિહાસ રચ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

93.9 મેગાહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કિશોર કુમારના સ્વરમાં બ્લેકમેલ ફિલ્મનું આ ગીત. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડીયા વાંચે છે મુખ્ય સમાચાર. દેશમાં નાણાકીય ચૂકવણીની ડિજિટલ પ્રણાલી યુપીઆઈના 10 વર્ષ પૂર્ણ. વૈશ્વિક માન્યતા પ્રાપ્ત આ પ્રણાલી 11 દેશમાં કાર્યરત. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાપાનમાં ઉચ્ચસ્તરની બેઠકમાં કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું. ભારત અને ચીન સરહદ મુદ્દા અને બંને દેશના સંબંધના સુધારા અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ડિગ્રી કાર્યક્રમો દ્વારા યુવા વિદ્યાર્થીઓને તાલીમ આપવાના મહત્વ પર ભાર આપ્યો. વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર હુમલાઓ તાત્કાલિક રોકવા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનો આગ્રહ. અને કોલંબોમાં ટેસ્ટ મેચના 3જા દિવસે શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 265 રન બનાવ્યા છતાં ભારતથી હજી 238 રન પાછળ. સમાચાર વિગતવાર. ભારતમાં નાણાકીય ચૂકવણીની ડિજિટલ પ્રણાલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈના આજે 10 વર્ષ પૂર્ણ થયા. યુપીઆઈએ નોંધપાત્ર વ્યાપકતા અને વિશ્વસનીયતા દ્વારા વૈશ્વિક માન્યતા મેળવી છે. આ પ્રણાલી હવે 11 દેશમાં કાર્યરત છે. ભારતના ડિજિટલ જાહેર માળખાના સૌથી સફળ સ્તંભમાંથી એક યુપીઆઈ દ્વારા વ્યવહારોના પ્રમાણમાં લગભગ 13,000 ગણો વધારો થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીઆઈના 1 દાયકાની સફળતાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે યુપીઆઈને ભારતની ડિજિટલ ચૂકવણીની સફરને એક મહત્વનો વળાંક ગણાવ્યો.
1: महज 10 वर्षों में यूपीआई ने भारत में डिजिटल भुगतान के तरीकों को पूरी तरह से बदल दिया है. यूपीआई की बड़े पैमाने पर तेज और भरोसेमंद सेवा को पूरी दुनिया में सराहा गया है, जिसके कारण आज यूपीआई प्रणाली को 11 देशों ने अपनाया है. इनमें फ्रांस, सिंगापुर, यूएई, श्रीलंका, भूटान और मॉरिशस जैसे देश शामिल हैं. आज दुनिया में होने वाले हर 2 रियल टाइम डिजिटल भुगतान लेन देन में से लगभग 1 भारत में होता है. दुनिया भर में होने वाले डिजिटल भुगतान लेन देन में यूपीआई की हिस्सेदारी लगभग 49% है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જાપાનની મુખ્ય નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં ભારતમાં લાંબા ગાળાના રોકાણ વધારવા અને ભારત જાપાન આર્થિક સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ. શ્રી ગોયલે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે. તેમણે કહ્યું, ભારતે ગયા વર્ષે 7.7% આર્થિક વૃદ્ધિ નોંધાવી અને વર્ષ 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું, જાપાનની કંપનીઓ માટે સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ, ડેટા સેન્ટર, નવીનીકરણીય ઉર્જા અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રમાં રોકાણની મોટી તક છે. આ બેઠકમાં ગિફ્ટ સિટીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય રોકાણ વધારવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે બેઇજિંગમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિ સ્તરનો સંવાદ કર્યો. બંને નેતાઓએ ભારત ચીન સરહદ મુદ્દા અને બંને દેશ વચ્ચેના સંબંધમાં સુધારા અંગે ચર્ચા કરી હતી. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સંભવિત પ્રવાસ પહેલા આ સંવાદ મહત્વનો મનાઈ રહ્યો છે. શ્રી ડોભાલ અને શ્રી વાંગ યી બંને સરહદ સંવાદ તંત્રના વિશેષ પ્રતિનિધિ છે. આ તંત્ર વર્ષ 2003માં અંદાજે 3,488 કિલોમીટર લાંબી ભારત ચીન સરહદ સાથે જોડાયેલા વિવાદના વ્યાપક નિવારણ તપાસવા બનાવાયું હતું. 2 દિવસના પ્રવાસે ગઈકાલે બેઇજિંગ પહોંચેલા શ્રી ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાંગ ઝેંગ સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે રશિયામાં ભારત રશિયા આંતર સરકારી આયોગ IRIGC ટેકના 27મા સત્રની સંયુક્ત અધ્યક્ષતા કરી હતી. દરમિયાન તેમણે ભારત રશિયા આર્થિક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર આપ્યો. આ પ્રસંગે શ્રી જયશંકરે કહ્યું, ગયા સત્ર પછીથી બંને દેશના નેતાઓએ વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા સતત સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારજનક સ્થિતિ હોવા છતાં બંને દેશ વચ્ચે સહકાર સતત વધ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગને ફેડરેશન ઓફ ઇન્ડિયન પબ્લિશર્સ FIPના પુસ્તક પ્રકાશન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2024

0: 2026માં 7 પુરસ્કાર મળ્યા. વિભાગની હિન્દી, અંગ્રેજી અને ઉર્દુમાં પ્રકાશિત પત્રિકાઓ, પુસ્તકો અને સંદર્ભ પ્રકાશનોને વિવિધ શ્રેણીઓમાં સન્માનિત કરાયા. પ્રકાશન વિભાગના મહાનિદેશક ડૉક્ટર ધીરજ કાકડિયાએ કહ્યું, વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તકો અને પત્રિકાઓ રાષ્ટ્રીય વિકાસ, સાહિત્ય, સંસ્કૃતિ, કળા તથા સમકાલીન મુદ્દાઓથી સંબંધિત વિવિધ અને કિંમતી સામગ્રી વાચકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, કૃષિ ડિગ્રી કાર્યક્રમો દ્વારા યુવા વિદ્યાર્થીઓને તાલીમ આપવા જરૂરી છે. નવી દિલ્હીમાં આજે ICAR સંસ્થાઓના કુલપતિઓ અને નિદેશકોના સંમેલનનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કૃષિ શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIને જોડવું એ સમયની માંગ છે. કૃષિ શિક્ષણ અંગે તેમણે કહ્યું, આવું શિક્ષણ વર્ગખંડમાં નહીં પરંતુ ખેતરમાં અન્ય ખેડૂતોની વચ્ચે આપવું જોઈએ. તેમણે વિશ્વવિદ્યાલયોને સમયની વધતી જરૂરિયાતો મુજબ AI આધારિત ઉપકરણોને સામેલ કરવા તેમની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા આગ્રહ કર્યો. ગ્રાહક બાબતો વિભાગના સચિવ નિધિ ખરેએ કહ્યું, કાંદા એક્સપ્રેસ દિલ્હીમાં અંદાજે 800 મેટ્રિક ટન ડુંગળી લાવી રહી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, આ ડુંગળી ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ નાફેડ, ભારતીય રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ લિમિટેડ NCCF અને કેન્દ્રીય ભંડારના સ્ટોરમાં 35 રૂપિયા પ્રતિ કિલોના દરથી વેચાશે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, ભારતની ડિજિટલ કનેક્ટિવિટી યાત્રા માત્ર લોકોને જોડવાથી નહીં પરંતુ વિશ્વસનીય, સલામત અને સ્થિતિસ્થાપક નેટવર્ક સુનિશ્ચિત કરવાથી પણ વ્યાખ્યાયિત થશે. નવી દિલ્હીમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ C.ના 43મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી સિંધિયાએ દેશના સંદેશાવ્યવહાર પરિવર્તનમાં C.ની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
1: It will be defined by ensuring that connectivity and the networks that we evolve.
2: यह सुनिश्चित किया जाएगा कि हमारे द्वारा विकसित की जाने वाली कनेक्टिविटी और नेटवर्क विश्वसनीय, मजबूत और सबसे महत्वपूर्ण रूप से सुरक्षित हों. आज भारत अपनी विकास यात्रा पर आगे बढ़ रहा है और साथ ही C.डॉट प्रयोगशाला से बाजार तक, अनुसंधान से विकास तक और फिर अपने विकसित उत्पादों के वैश्विक विपणन की दिशा में भी आगे बढ़ रहा है.
1: स्पिरिट ऑफ इंडियाज जर्नी.
0: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસે વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર હુમલાને તાત્કાલિક રોકવાનો આગ્રહ કર્યો. શ્રી ગુટારેસે તમામ પક્ષને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા પણ આગ્રહ કર્યો છે. તેમાં સમુદ્રી કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા તેમજ કાળા સમુદ્ર, હોર્મુઝ સમુદ્ર દ્રોણી અને લાલ સમુદ્રમાં નાગરિક જહાજો, માળખાકીય સુવિધાઓ અને નાગરિક નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવું સામેલ છે. બ્રિટન દરિયાઈ વેપાર સંચાલને જણાવ્યું હતું કે ઓમાન પાસે એક તેલ ટેન્કર પર અજાણી મિસાઇલથી હુમલો કરાયો અને અન્ય જહાજોથી સાવચેત રહેવા સલાહ અપાઈ છે. ક્રિકેટમાં કોલંબોમાં ભારતની સાથે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 8 વિકેટ ગુમાવી 265 રન બનાવ્યા હતા. શ્રીલંકા ભારતથી હજી પણ 238 રન પાછળ છે. ભારતના માનવ સુથારે સુકાની ધનંજય ડિસિલ્વાને 8 રન પર આઉટ કરીને 5મી વિકેટ લીધી હતી. ભારત યજમાન ટીમને ઓલઆઉટ કરવા અને ફોલો ઓન લાગુ કરવા ઝડપથી વિકેટ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવી 503 રન બનાવ્યા હતા. પહેલી ટેસ્ટ 165 રનથી જીતીને ભારત 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતને વર્ષ 2025-27 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ દોડમાં 4થા સ્થાને પહોંચવા આ મેચ જીતવી જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં નાણાકીય ચૂકવણીની ડિજિટલ પ્રણાલી UPIના 10 વર્ષ પૂર્ણ. વૈશ્વિક માન્યતા પ્રાપ્ત આ પ્રણાલી 11 દેશમાં કાર્યરત. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાપાનમાં ઉચ્ચસ્તરની બેઠકમાં કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું. ભારત અને ચીન સરહદ મુદ્દા અને બંને દેશના સંબંધના સુધારા અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ડિગ્રી કાર્યક્રમો દ્વારા યુવા વિદ્યાર્થીઓને તાલીમ આપવાના મહત્વ પર ભાર આપ્યો. વાણિજ્યિક જહાજો અને

નાગરિક માળખાકીય સુવિધાઓ પર હુમલાઓ તાત્કાલિક રોકવા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનો આગ્રહ. કોલંબોમાં ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 265 રન બનાવ્યા છતાં ભારતથી હજી 238 રન પાછળ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: पापा, तमे दर रविवार घर में शू चेक करो छो?
2: बेटा, तने खबर छे डेंग्यू और चिकनगुनिया केवी रीते फैलाय छे? આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
0: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન પ્રસ્તુત હૈ કાર્યક્રમ ચિત્રલોક. સભી સુનને વાલોં કો રાજેશ કા પ્યાર ભરા નમસ્કાર. प्रोग्राम की शुरुआत कर रहे हैं पालोमे की आवाज में हेलीकॉप्टर ईला फिल्म के गाने के साथ. स्वानंद किरकिरे के हैं बोल और तर्ज बनाई है अमित त्रिवेदी ने.

0: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણી મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
0: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
1: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: पप्पा, तमे दर रविवारे घर मा शू चेक करो छो?
2: बेटा, तने खबर छे डेंग्यू अने चिकुनगुनिया केवी रीते फैलाय छे?
1: ना पप्पा।
2: आ बन्ने रोग एडीस एजिप्टी मच्छर द्वारा फैलाय छे अने आ मच्छर घर मा जमा थयेला पाणी मा उत्पन्न थाय छे।
1: तो आपणी मच्छर ने उत्पन्न थता केवी रीते अटकावी शकीए?
2: एकदम सरल छे। मारी जेम दरेक परिवार माथी एक सभ्य दर रविवारे मात्र 10 मिनिट आपे। आ 10 मिनिट मा घर तेमज घर नी आसपास 10 मीटर मा रहेल उपयोगी पाणी ना पात्रो हवा चुस्त ढांकण थी बंद करे। फ्रीज नी ट्रे, एर कूलर, फूलदानी, पक्षी कुंज, कुंडा नी नीचे मुकवामा आवेल ट्रे मा जमा थयेल पाणी ने दर अठવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણી નો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓ ને આ બાબતે માહિતગાર કરે।
1: તો એકદમ સરળ છે।
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।